0: કિસાન ભાઈ બોન ગીત તો આઈશું પૂરું ને અણા ગીતને બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરા હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીતે કે પહેલે આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહા પોષણ સંવેદી ખેતીને બારે મેં કે આ પોષણ સંવેદી ખેતી શું કહેવાય ને આનું આપણે કિસાન ભાઈ બોન બદલે શું મહત્વ હે તો આ સબ વાતે કરવા બદલે આજે આપણે સ્ટુડિયો પધારે તકા હે શ્રીમાન સોહનનાથ જોગી એ આપણે બતાડેગા પોષણ સંવેદી ખેતીને બારે મેં તો પહેલે હામરી લાણાની વાત ને મોરે કરો આપણી વાત સર નમસ્કાર
1: નમસ્કાર
0: સર આપકા સ્વાગત હે વાઘરડી પરિવાર મેં
1: ધન્યવાદ
0: સર જૈસા કે હમ કાર્યક્રમ ખેતીવાડી મેં નયે નયે વિષય પર વાતચીત કરતે હૈ હમારે કિસાન ભાઈ બહેનો કે સાથ તો આજ ભી એક નયા વિષય જુડ રહા હૈ પોષણ સંવેદી ખેતી તો સર આપ હમારે સ્ટુડિયો પધારે હૈ તો સબસે પહેલે આપ હમારે કિસાન ભાઈ બહેનો કો બતાઈએ કે આખિર યે પોષણ સંવેદી ખેતી હૈ ક્યા
1: સભી કિસાન ભાઈઓ કો રામ રામ ઓર આજ હમ વાત કર રહે હૈ પોષણ સંવેદી ખેતી
0: જી હા
1: ઓર પોષણ ખેતી જો તંત્ર હૈ વો

કિસાન ભાઈ બોન અણસ ગીત સાથે આપણે પડા સૂટા જેમ કે ગીત થકી પહેલા આપણે સ્ટુડિયોમાં સોહન સર આવ્યા હતા અને એણે આપણને પોષણ સમયથી ખેતીને બારેમાં બતાડ્યો કે આપણે કિસાન ભાઈ બોનને પોષણ સમયથી ખેતી કેમ કરવી જોઈએ ને આ પોષણ સમયથી ખેતી કરવા થકી આપણે જે ખાવાના મેં વિભિન્ન તરીકાના જે ખાનપાન હે એ આપણે થાલીમાં રહેગા જે આપણે સ્વાસ્થ્ય બદલે અસર રહેગા અગર આ સબ આપણે ખંગા તો આપણે તો સ્વસ્થ રહેગા એના સાથે આપણે જે પરિવાર હે એ બી સ્વસ્થ રહેગા એના બદલે આપણને પોષણ સમયથી ખેતી કરવી કેટલી જરૂરી હે એ સબ વાતે આજે આપણે સોહન સરે કરી તો આશા કર કે જે બી વાતે કરી એ આપને ગમી હુંગા આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે અણા પતા માટે આપણું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન આપણો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા નંબર માટે આપણો ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમમાં એક ના વિષયને હાથે તારું દીપડા સૂટા એ આવજો રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે
1: સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા.
2: હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આજ હે સેહત નું અસલી રાજ.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસે સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: कार्यक्रम घूमर हमारा वारी अमर हित बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलिनु
0: राम राम भोवे भाई बोनो आप सब हमले रिया हो आपड़ू सामुदायिक रेडियो वागट रेडियो 90.8 FM ने आप सभी ने स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोनो लेने हाजिर थे गए हो कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाथे तो भाई बोनो आज हमारे कार्यक्रम में अब तक की बातचीत में विषय है की आपने बोनो ने पंचायत में भागीदारी तकी अपने गाँव नो विकास हरते थी सके ને આપણે બોને હરતે પંચાયતમાં ભાગીદારી નિભાવે તો આના વિશે માતે કાર્યક્રમ ઘુમરમાં આપણે ઘણા કની વાતે થાયંગા કેમ કે ભાઈ મોનો કારેક વિચાર કરો કે પંચાયત ભવનમાં બેઠકે તસાલે છે ગામના વિકાસ માટે ચર્ચા ભી થાય હે સડક કે બનેગા પાણીની વ્યવસ્થા આપણે હરતે હુદારો સ્કૂલમાં જે સોર ભણે હે એણની જે ઉપસ્થિતિ હે ઈ હરતે વધાવો આંગણવાડીમાં સુવિધાએ કેવી હોવી જોઈએ ગામની જે સ્વચ્છતા હે એને બનાવીને હરતે અસલ આપણે રાખી શકો ને એને સાથે બોનોને સૂરને સ્વાસ્થ્યની સમસ્યાના સમાધાન આપણે હરતે કરી શકો આ સબ સવાલ નાના વેસમી અગર ગામની બોનોની આવાજ ભી શામિલ હોગા મનીષા બોન તો આપણે ગામની વિકાસની તસવીર અઝી અલગ તરીકા તકી આપણે દેખી શકંગા
0: હોવે
1: કેમ કે આપણી જે બોને હે એ અણી સબ ચીજને ઘણી નજદીકી તકી દેખે હે એટલે કહી શકો કે પાય તકી દેખે હે પાણી ભરવા જાય હે સોરણને ભણતા તક દેખે હે પરિવારની સ્વાસ્થ્યની ચિંતા ભી રાખે હે ખેતી પશુપાલનમાં યોગદાન આલે હે ને ઘરના રોજમર્રાના ઘણા કાના એવા કાર્ય હે જરૂરી ઈ હેતી જે હમારે હે તો અગર પંચાયતની મહિલાઓની ભાગીદારી ને પ્રતિનિધિત્વનું અગર મહત્વ એમનાનું રહેગા એનમાં તો આપણે દેખુંગા કે ગામ જે હે ઈ અસલ તરીકા તકી વિકાસને આડી વધી શકેગા
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોને કતી કાર્યક્રમને માધ્યમ કતી ઘણા આકાની વાતે રહીંગા પણ કાર્યક્રમને શરૂઆતમાં હામળા આગીત ને મોરે કરા આપણી વાતી
1: હવે તો ભાઈ બોનો આપ હમબર તરેસુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે

0: અંજલિબોન ગીત ત્યાં આશ્યું પૂરું. અણા ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હું આપણે આજની કાર્યક્રમ ઘુમરમી. જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણી બોનની હવે પંચાયતમાં હું ભાગીદારી રહે. ભાઈ બહેનો આ વતાડવું ચાંગે કે પંચાયત હું હે ને આણામાં આપણે બોનની ભૂમિકા હવે કેમ જરૂરી હે. આપણ અંજલિબોન દેખો હું કે આપણે ગામની જે સ્થાનીય સમસ્યા રહી મેની સમાધાન બલદે સબકતી મોટી ભૂમિકા રહી આપણે પંચાયતની. પંચાયતને માધ્યમ કરતી આપણે દેખો હું કે આપણે ગામની વિકાસ કરતા જોડીએ ઘણા અકને મુદ્દે માટે આપણે ચર્ચા કરી શકો હું. જેમ કે સડક, નાલી, પાણી, સ્વચ્છતા, શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ, રોજગાર, સામાજિક સુરક્ષા ને ઘણા અક્કાની એવી સ્થાનીય જરૂરિયાતો રહી જે આપણ પંચાયત ખતી અવિના સમાધાન કરી શકો હમ. પણ ભાઈ બહેનો કેવું ચાંગા કે આ સમસ્યા કેવલ આપણે ઘરના પુરુષે વર્ણનીસ નથી હેમ. જ્યારે પાણી લાવવું પડે તે આપણે ઘરની બોને પાણી તોકીને લાવે હે. આપણે બોનને હોતી સુવિધા કરવી પડે, ઘરને સોરો સાંભળવા પડે, પરિવાર સાંભળવું પડે, સ્વાસ્થ્ય સુવિધાએ આપણે દેખવી પડે. તે અણામાં અંજલિ બોન આપણે દેખો હોય કે આપણે બોને હિ વી આપણે ગામની વિકાસની હું સમસ્યા હે વી વધારે સમજી હે. તે એવા કેવો ચાંગા કે આપણે બોનની ભૂમિકા હે વે અણામાં ઘણી મહત્વપૂર્ણ હે.
1: હવે મનીષા બોન આપણે દેખો કે જે વખત ચુનાવ આવે તો આપણે બોન ટકી મતદાનની જે ચીજે હે એ તો સબ કરાવે છે. પણ આપણી બોને ખાલી મતદાન કરવા ઉદ્દેશ સીમિત નથી, બલ્કિ એ નિર્ણય કરતા ભી બની શકે. અક્સર ચુનાવના ટાઈમમાં આપણી જે બોનની ભૂમિકા હે એ ચર્ચામાં રહે હે. બોને વોટ આલે હે, મતદાન કરે હે ને આપણા પ્રતિનિધિનું ચુનાવ ભી કરે હે. પણ લોકતંત્રમાં મહિલાઓની ભૂમિકા કેવલ વોટ આલવા ઉદ્દેશ સીમિત નહીં રહેવી જોઈએ. મહિલાને ખબર હોવું જોઈએ કે પંચાયતમાં કયા કયા નિર્ણય લેવા જોઈએ, ગામના વિકાસ બદલે કઈ કઈ યોજનાએ ચાલી રહી હે, પંચાયતની બેઠક કારે થાય હે, ગ્રામ સભા મેં ઈ એણની વાત હરતે રાખી શકે, ગામની પ્રાથમિક સમસ્યાઓને પંચાયતને હામે ઈ હરતે લાવી શકે ને સરકારી યોજનાઓનું લાભ બદલે કયા કયા મનક પાત્ર થઈ શકે ને એણનુંદી આ ચીજે આપણે હરતે બુગાડી શક. આ સબ સવાલોને આપણી બોનોને સમજવું હોગા. અગર આપણી બોની એની સબ વાતને સમજે હે, એણનું ધ્યાન રાખે હે, તો સી વાસ્તવિક ભાગીદારી મજબૂત બનાવી શકે.
0: હવે અંજલિ બોન આ વાત કરે કે આપણે ગ્રામ સભા રહી વણમે આપણે બોનની આવાજ હું રહે એની તે આપણે દેખા કે આપણે ગ્રામ સભા હે વે લોકતાંત્રિક જીવનની એક મહત્વપૂર્ણ મંચ રહે. ગામનો મન કહત મળીને આપણે સમસ્યાને આવશ્યકતા બદલે ગ્રામ સભા મેં આપણે વાત મીંદે હે. પણ આપણે દેખા કે ઘણા કને બોને એવી રહી જે ગ્રામ સભા મેં જે સભા થાય વણમે ઉપસ્થિત થાય હે પણ આપણી વાત હે વે મેંદવા મેં ઝીઝક થાય હે વણને. એના ઘણા અક્કાના કારણ થઈ શકે. જેમ કે આપણ આપણી બોને હવે બોલવા મેં સંકોચ કરી હે, વણને જાણકારી નથી રહેતી હે, પરિવારને સમાજનો દબાવ રહે આપણે બોનમાંથી. આપણે બોનની આ સોચ રહે કે પંચાયત મેં તો ખાલી આપણે ઘરના પુરુષો જ બોલે હે ને સાર્વજનિક રૂપ ખતી બોલવાનું વણને અનુભવ નથી રહેતું હે, આપણી વાતને મહત્વ નથી આલતી ને ડરી હેમ. એવામાં પણ દેખો કે આપણી બોને હવે આપણી સમસ્યાને આપણી ગામની જે સમસ્યા રહી હે વી વતાડીસ નથી પાતી. જેન ખતી આપણે દેખો કે એવી સમસ્યા હે વી ગ્રામ સભાને હામો આવતી નથી. જેન કારણ ખતી આપણે દેખો કે જે સમસ્યા હે એનું સમાધાન નથી મળી પાતું.
1: હવે મનીષા બોન આપણને આ સોચને બદલવું હોગા કે આપણી બોનને એની વાતને સમજવું હોગા કે ગ્રામ સભામાં એણની આવાજ એટલી જ મહત્વપૂર્ણ હે જેટલી ગામના બીજા મનકની. અગર આપણી બોને ગામમાં પાણીની સમસ્યા દેખી હે તો એ આપણા પંચાયતની સામે આ વાત રાખી. અગર આંગણવાડીમાં કોઈ સુવિધાની કમી હે તે સવાલ ઉઠાવી શકે. અગર સ્કૂલમાં શૌચાલય ને પેયજલની સમસ્યા નથી તો એ વાત આપણે અઘડી આપણને પુગાડવી હે. અગર ગામની સડક ખરાબ હે તો એમને હુદારની માંગ આપણને કરવી હોગા તો જ આપણે મનીષા બોન લોકતંત્ર જે હે એ મજબૂત બનેગા. કેમ કે અગર આપણે આપણી વાતને અઘાડી નહીં પુગાવંગા તો સરકારને શું ખબર પડેગા કે હરતે આ ચીજે ખરાબ થઈ રહી હે. આપણે આવાજ ઉઠાવંગા, એનાનું સમાધાન ખોજીને વાત આગળ લઈ જંગા તો સમાધાન નિરી પાગા.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે કાર્યક્રમને માધ્યમ કરતી આગે બી આપણે ભાઈ બોન કરતી વાતે રીંગા. પણ કાર્યક્રમ મેં અભી હમણા ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: ફાઇન બોનો ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી મનીષા બોન આપણે પાછા ફરક કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે
0: જેમ કે આજે આપણે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી વાત જાણી રહ્યો હું કે આપણી બોનોની ભાગીદારી ગ્રામ પંચાયત મેં કેમ જરૂરી હૈ ને આનું હું મહત્વ હૈ. આપણે દેખો હો કે આપણા દેશમાં આપણી બોનોને અગાડી વધારવા વલ્લે ઘણા કની ચીજે કરી તકી હૈ ને એનાને અલગ આરક્ષણ ભી મળ્યો તકું હૈ. આપણે દેખો હો કે ઘણી મોટી સંખ્યામાં આપણી બોને પંચાયત નિર્વાચિત પ્રતિનિધિને રૂપમાં આપણે હામે દેખી રહો, મહિલા સરપંચ પંચ ને અન્ય સ્થાનીય નિકાય માટે એ પ્રતિનિધિ બનીને નેતૃત્વ ભી કરી રહી હૈ. આ બદલાવ કેવલ રાજનીતિમાં આપણી બોનોની સંખ્યા વધારવાનો વિષય નથી, બલકી સામાજિક સોચમાં બદલાવનો સંકેત હૈ. જઈ વખત લંબા ટાઈમ થકી આપણી બોને નિર્ણય લેવાની જિમ્મેદારી મેં મુખ્ય રૂપ થકી પુરુષ જ દેખાતા જઈ રહ્યા, એ આપણી બોનને જોડવાની કોશિશ કરી હૈ. આજે મહિલાએ જે હે એ ગ્રામ પંચાયત મેં બે હે, વિકાસ થકી જોડે મુદ્દા માટે ચર્ચા કરે હે, યોજનાને સમજે હે ને ગામની જરૂરતને હામે રાખવામાં ભી મદદ કરી રહી હૈ.
1: હવે અંજલિ બોન આયસા પણ વાત કરે કે આપણી જે બોને સરપંચ બને હે એની હું જિમ્મેદારી હે એની, તો આપણ દેખા જયારે આપણે બોને સરપંચ બને હે વણા હમે ઘણા અક્કાની જિમ્મેદારી રહે. જેમ કે સરપંચ બનવું ખાલી એક પદ નથી હે બોનો, આણામાં આપણી રહે જિમ્મેદારી રહે, જવાબદેહી આપણે રહે, નેતૃત્વ રહે વો આપણું રહે. એવામાં આપણે દેખા કે અંજલિ બોન એક બોન જયારે સરપંચ બનેગા તેમને કામકાજ હે વી બી સબ સંભાળવા પડે હે, વણે પંચાયતનું બજેટ વિકાસનો જે કાર્ય રહે વી યોજનાએ ને સ્થાનીય પ્રશાસન સંબંધિત જે પ્રતિક્રિયાએ રહે વે બી હાસિલ કરવાની પ્રયાસ કરવા જોઈએ હે. ને અંજલિ બોન જરૂરત પડવા માટે આપણે બોનને અધિકારીઓને બીજા મનકરે હે વણખતી બી જાણકારી લેવી જોઈએ. આપણે દેખા કે ગામને મનકખતી સંવાદ કરવો જોઈએ હે. આપણે બોને આપણે જે યુવા સાથી હે કિસાન ભાઈ બોન હે આપણે જે ગઢલો મનક હે ને આપણે સોર હે વણન સબની સમસ્યા સાંભળવો જોઈએ. ને બોને સબખતી મહત્વપૂર્ણ વાત આ હે કે નિર્ણય લેવા ખતી પહેલે વણામાં આપણે હોતા ગામની ભાગીદારી હે વે સબખતી મહત્વપૂર્ણ હે.
0: હવે મનીષા બોન આ સવે વાત કરે કે પંચાયતની મહિલાઓની વાસ્તવિક સમસ્યા હું હે, તો આપણે દેખો હોત કે આપણી બોનોની ભાગીદારી એટલું જરૂરી હે પંચાયતમાં, કેમ કે ઈ ઘણા કાની સમસ્યાને આપણે કને રહીને દેખે હે. જેમ થકી આપણે દેખો હો કે જે મનક બારતે થકીની સમસ્યાને દેખે હે તે પૂરી તરીકા થકીની સમસ્યાને નથી સમજી શકતા. ઉદાહરણ બલ્લે ગામમાં પાણીની સમસ્યાની વાત કરો તો પુરુષ તો કહી શકે કે ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ હૈ, પર આપણી બોને બતાડી શકે કે પાણીના સ્ત્રોત ઘર તકી કેટલી દૂરી માટે હૈ, કેટલી લંબી લાઈન લાગે હૈ ને પાણી લાવવામાં રોજે કેટલું ટાઈમ આપણે આમસ સલ્યું સા. એની સાથે શૌચાલયની સુવિધા, સ્કૂલોમાં સૂર્યની સુરક્ષા, આંગણવાડીની સ્થિતિ, પ્રસવની તેમ સ્વાસ્થ્ય સુવિધા, ઘરેલુ હિંસા, પોષણ, મહિલાઓના રોજગાર તકી જુડી જે વિષય હે એ આપણી બોને અગાડી લઈ જઈ શકે ને એને બદલે સમાધાન ભી લાવી શકે. તમે કહી શકો કે આપણી જે બોને હે એ ભાગીદારી નિભાવેગા તો જમીન તકી જે જુડી ચીજે હે એ હામે આવેગા ને મન કની અને સબ ચીજે તકી રાહત ભી મળી પાગા.
1: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે અણામાં આપણે પરિવાર રહે વિનયની સહયોગની કેમ જરૂરત હે એની, તો આપણે દેખા કે આપણે બોને હે પંચાયતમાં ભાગીદાર બનવા બદલે પરિવારનો જો સહયોગ રહે વો ઘણો મહત્વપૂર્ણ રહે. જ્યારે આપણે બોન પંચાયત મેં બેઠક કરવા જઈ રહી હે તે વણામાં આપણે પરિવારે સમર્થન કરવું જોઈએ. અગર આપણે બોનને કઈ સવાલ પૂછવા જઈ રહીએ હે તે વણાને રોકવાને બજાય આપણે પ્રોત્સાહિત કરવું હે. આપણે દેખો કે આપણા ઘરના પુરુષ ને આપણે પરિવારના અન્ય સદસ્ય જે રહી વણને સમજવું જોઈએ કે આપણે બોને જે રહી એવી સાર્વજનિક ભાગીદારી મેં આપણે પરિવારને ગામને હિત બલદેશ કામ કરી રહીએ હે. ને એને સાથે કેવું ચાંગા કે આપણે ઘરના સોરે રહીએ વણને બી આપણે માને જે કામ કરી રહ્યું વણામાં સક્રિય ભાગીદારી આલવી જોઈએ હે. જેણ કદી આપણે દેખા હા કે આપણે જે જિમ્મેદારી રહીને વ્યવહારિક જે પરિવાર સાથે સંબંધ રહી વી બી મજબૂત થાય હે.
0: હવે મનીષા બોન આપણે બોનોને કેવું ચાંગા કે મહિલા નેતૃત્વનું અર્થ આસ નથી કે કેવલ આપણે કુર્સી માતા જઈને બેસ. નેતૃત્વનું અર્થ હે કે આપણે સમસ્યાને હમસ, મનકની વાતાને હાંભળો, સહી સવાલ પૂછ, સમાધાન તરાશ ને એની સાથે જિમ્મેદારી લ ને જરૂરત પડવા માટે સહી વાત માટે આવાજ ઉઠાવ. મહિલા નેતૃત્વ તારે જ મજબૂત થા ઘર જઈ વખત કેવલ બોન પ્રતિનિધિ બનીને નહીં કે બલકી સક્રિય નિર્ણય કરતા બનેગા ને હામે આવેગા. જઈ વખત પંચાયતમાં આપણી બોનોની સક્રિય ભૂમિકા રહેગા તો ગામનો વિકાસ જે હે એ અસલ તરીકા થઈ શકેગા. એટલે ભાઈ બોનો પંચાયત કેવલ એક સરકારી સંસ્થા નથી, આ આપણા ગામની સમસ્યા ને આપણા ગામના ભવિષ્ય તકી જોડું મંચ હે ને આનું ભવિષ્ય બનાવવામાં આપણી બોનોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હે. અગર આપણી બોને कान में आवाज उठावेगा, ग्राम सभा में जाएगा, पंचायत की बैठक की जानकारी लेगा, अपनी समस्या ने स्पष्ट रूप टकी राखेगा, बीजी महिला ने भी हाथ जोड़ेगा तो आपड़े देखेगा कि परिवर्तन आवी शकेगा। और यदि पुरुष है तो ई आपड़े परिवार में अपनी बहनों ने आगाड़ी लाबानू कार्य भी करी शकी। इनकी जय वगत महिला जे है ई निर्णय प्रक्रिया में भाग ले है तो केवल एक महिला आगाड़ी नहीं बढ़ती बल्कि इनु हेतु परिवार आगाड़ी वधे है। जैसे वगत परिवार आगाड़ी वधे है तो गांव आगाड़ी वधे है, ने गांव आगाड़ी वधे है तई वगत मजबूत ने समावेशी समाज नु निर्माण થઈ શકે હે।
1: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોન ખતે ઘણા અક્કાની વાત થઈ ગઈ હે। હવે દેખી રહી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કતી સૂટ પડવાનો।
0: ઓકે
1: સૂટ તે પડે પણ સાથે કતી પેલ એક બીજું ગીત સાંભળી લો।
0: હવે

0: ભાઈન બોનો અણસકી થાતે અવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડા સુટ આશા કરે હ કે આસે કાર્યક્રમ મે અમારી આપ તકી જેવી વાતે રહી હૈ વાતે આપને ગમી હોંગા તો આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂચો અમને આલી શકો અમારે અણા પતા માટે.
1: હવે ભાઈન બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9414082643.
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક નવા વિષય ને હાતે તારુદી.
1: રામ રામ રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: બહેન બનુ ગીત તો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બોનો ગીતે કે પહેલા આપને વિશે બતાડ દીધું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આદિવાસી સંસ્કૃતિ મેં બીજાનું આદાન પ્રદાનની જે ચીજે હે એનું હું મહત્વ હૈ ને હરતે આણને આપણાને વધાવવું આલવું હૈ તો આણા વિશે માતે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી પપ્પુ કાકા તો સપ્તાહ કે પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે રામ રામ પપ્પુ કાકા
1: રામ રામ
0: પપ્પુ કાકા આપનું સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે આપ ટેમ ટેમ માટે કાર્યક્રમ થકી જોડો હો ને આપણે ઘણી આંકાની જે વાતે હે આપણે ભાઈ બહેનોને વતાણા હો તો આજે આપણે ભાઈ બહેનો થકી વાતચીતનું વિષય હે કે પહેલાના ટાઈમ મેં આપણે જે ભાઈ બહેન હતો એ બીજાનું આદાન પ્રદાન હરતે કરતો હતો ને એનો હું લાભ હતો ને અવળેના ટાઈમ મેં હું પરિવર્તન આવ્યું હે ને હરતે આપણે ભાઈ બહેનોને હદાર કરવાની જરૂરત હે
1: ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે આજે બીજના આદાન પ્રદાનની વાત કરવું ચાહું તો બીજ અમારું જે પરંપરાગત અમારું જે બીજ હતો એ બીજ સમજી લો કે એક ભાઈના કને કુરી હતી કયાક ભાઈ કને બટી હતી કયાક ભાઈ કને કાંગ હતી કયાક ભાઈ કુદરા હતા તો જેના કાંઈ એક બીજ હતું ને કિનેક પાસે એક બીજ નહીં હતું એવી ચીજમાં જેને કને કયાક ભાઈને પાંચ અગર પાથરિયા હોય કયાક કયાક ભાઈ કને ધાન હોય તો એક ભાઈ કે તને હું ધાન આલો ને તું મને પાથરી આલ તો એને કે આદાન પ્રદાન કે એક બીજાને બીજા થકી માંગ લેણમાં આપણી ખેતીનું કામ હે ને પૂરું કરવું
0: હવે
1: જેને કે આદાન પ્રદાન કરવાનું તો અમારું જે બીજ હતું પરંપરાગત જે બીજ હતું તવળે અમારી સ્થિતિ સહી નહીં હતી આર્થિક સ્થિતિ કમજોર હતી
0: હવે
1: તો એની સ્થિતિમાં અમારા જે કિસાન ભાઈ હતા એ અનાજને બિલકુલ હમાળીને અમારા જે કબલો કોઠામાં ભરીને રાખતા હતા કે જેવી રીતે ખેતરમાં પાક્યું તો અમારા ખલિયાનમાં કકીરીને તૈયાર કરી અને તૈયાર કરીને સીધા અમારે જે બીજ હતું એને પહેલે આવી રીતે હતા ને એને જે અમારી જે કબલી જે કોઠા હતા એને કોઠીમાં પછી ભરી દેતા હતા કે અમારા જે મિટ્ટીની કોઠી હતી જે અમારે લકડીની કોઠી હતી અમારો જે કબલા હતા તો એના બીજને હમાળીને રાખી લેતા હતા તો એ અમારું જે પુરાણું જે બીજ હતું અગર એ પાણી પડતું ને વરસાદ થતો એના બાદમાં પછી એ પાછું બીજ હતું એ

0: కనుక పై బెగన్ నూరుపతు జినకని బెగన్ హే ఎనకని మర్సనతి మర్స హే ఎనకని బెగన్ నతి జినకని పాపడీ హే ఎనకని టమాటర్ నతి તો એક બીજાનું એક બીજી ભાઈને આદાન પ્રદાન કરતા તને એને હાલતા હતા
1: હવે તો જેમ કે આપ બતાડી રહો કે એક બીજા કને અગર બીજ ને હોવે તો એક બીજા ભાઈ ને અગર મારે કને કયું બીજ છે મારે બીજા બીજ ની જરૂરત છે તો હું બીજા આદમી ની આલી દીધી હતી તો આનું શું લાભ થતું હતું
0: આનું એવું લાભ હતું કે સમજી લો કે આપણે કને જે આર્થિક સ્થિતિ પૈસો દુકડો અગર ઘર માં નહીં હોય તો એવી સ્થિતિમાં આપણ મતલબ કને જે બીજ હતું એ તમને મળ તો મતલબ મારે પૈસા નહીં આલાવ પડતા ને મારું કામ એ આસાની થકી થઈ જતું હતું જેની ઉપર મને બજારમાં જવાની જરૂરત નહીં પડતી હતી
1: હવે
0: તો બજાર ઉપર આપણે તળે નિર્ભર નહીં હતા આપણે ખુદનું બીજ આપણા ઘરનું બીજ ઘરમાં વેપાર અને ઘરનું બીજ આપણે એકબીજાને આલતા રહ તાકી આપણે બજાર ઉપર નિર્ભર
1: નહીં
0: રહી શકે તો એનો વિશેષ કરીને ફાયદો હતો કેમ કે જેમ સમજી લો કે ઘણા ખરા ભાઈ સમજી લો કે બજાર થકી લાવીને વેપારો કરે લાવીને ઓરે અનાજને તો એમાં કરજો બળી જાય
1: હવે
0: ને આજે મતલબ આપણે કને બીજ હે ને અગર એકબીજા કને લાવીને આપણે આલતા રહ લેતા રહ તો એમાં કરજા થકી બસી જંગા
1: હવે
0: બીજી ચીજ કે એ ઘરનો અનાજ હે એ અમારું ટીકાઉ અનાજ હે જેને સમજી લો કે દુકાનનું લાવીને આપણે અગર નાખી દઈ બીજને નાખી દેતા તો સમજી લો કે એ ઉગે યા નહીં ઉગે એનો શું ભરોસો
1: હવે
0: એનો વિશ્વાસ કોણ કરે ને અગર અમારો ઘરનો બીજ તો અમને પક્કો મને પૂરો વિશ્વાસ હતો કે આજે હું અનાજ તને મોલી રહ્યો હું એ અનાજ ખરો અનાજ હે અને આ અનાજ ઉગી જાયગા ને આપણે જે હમવાળો જે આલતો હતો એ બી આપણે ખરો અનાજ જે આલતો હતો તો આપણને ખરી ખાતરી એ ઉગી જતું હતું તો એનું મતલબ સમજી લો કે એકબીજા કરીને આદાન પ્રદાન કરવામાં કાંઈ દિક્કત હતી
1: નહીં
0: તો આસાનીથી કે અમારી જે ખેતીનું કામ એગું ચાલતું હતું અને અમે એકબીજા ઉપર નિર્ભર નહીં રહેતા હતા કેમ કે આજે સમજી લો કે અગર સમય માથે અગર પાણી પડી ગયું ને અગર ઘરમાં બીજ નથી તો અમે બે લડવા હે પડી જાય
1: હવે
0: આ સ્થિતિ ચાલી રહી હતી અગર અમારા અમારા ઘરમાં અગર ઘરનો અનાજ હોય ને અમારા ઘરનું બીજ અગર તૈયાર હોય તો અમે બીજા ઉપર આશ્રિત
1: નહીં
0: રહી શકે તો અમારો જે આદાન પ્રદાનનો જે તરીકો હતો એનો વિશેષ કરીને ખાસ બદલાવનો તરીકો એ હતો કે અમે જેટલા બી કિસાન ભાઈ હતા એ પાણી પડતે પહેલે 8-15 દાડા પહેલે એકબીજા થકી સંપર્ક કરી લેતા કે ભાઈ અનાજ તારા પાસે હું બીજ હે અને મારા પાસે હું બીજ હે તો એ પાણી પડતે પહેલે એના અનાજ ને એકબીજાને ઘેરે હામો એ આલી દેતા હતા તાકી ખેતીવાડીમાં આરામ થકી આપણી ખેતીનું કામ પાણી પડતા મેં આરામ થકી અનાજ બોઈ દેતા હતા તાકી હું કે સમય માથે બોઈતા ને સમય માથે પાકી જતું હતું
1: હવે બબ્બુ કાકા જેમ કે આપ કહી રહ્યો કે પાણી પડતો મેં આપણે એકબીજા કને બીજની આદાન પ્રદાનની વાતે કરી લેતા હતા પણ આપણે દેખો હા કે આપણે 12 મહિને તો આપણે ભાઈ બહેન ખેતી કરે હે તો એવા મેં જઈ વખત બી એણાને હોય કાંઈ બી ખેતી કરવી હોવે તો એનું બીજનું આદાન પ્રદાનની હર ટાઈમ કરી શકે કેમ કે આપણે દેખી રહ્યો કે આપણે જે ભાઈ બહેન હે એ કઈ વખત મૂંગની ખેતી કરે હે કઈ વખત આપણે દેખો હો કે અનાજની ખેતી કરે હે કઈ વખત સબ્જીની ખેતી કરે હે તો એમ દેખો હો કે આ જે આદાન પ્રદાન હે એ 12 મહિને આપણે ભાઈ બહેન કરી શકે તો આપણે ભાઈ બહેનોને ઘણા કાનું લાભ અણી તકી થાય હે જેમ કે આપ ઘણી અસલ તરીકા તકી ઘણા કાની વાતે બતાડી રહો આ સૌ હું જાણવા ચાહુંગા કે આ સબ ચીજે કેમ કમ થઈ ને આનું શું કારણ હતું ને હર તે અણી સબ ચીજોને આપણને બળાવવું અલવું શું હોય
0: આનું કમ થવાનું એક કારણ હે કે જે ધીરે ધીરે કમ થયું એનું કારણ એક જ છે કે ભાઈ અમારા જે બાપ દાદા હતા અમારા જે ભાઈ બહેન હે ખેતી કરવા વાળા એ એક તો અમારે સબથી ધીરે ધીરે ધીરે જે અમારા જે પરંપરાગત જે અમારો અનાજ હતો એ ધીરે ધીરે અનાજ લુપ્ત થઈ રહ્યું હતું
1: હવે
0: તો મુખ્ય કારણ તો એવું કે ધીરે ધીરે ધીરે જેટલું બીજું અમારું જે પુરાણનું જે અનાજ હતું એને આ લોક હે એને આવરીને નહીં રાખ્યું તો એને અગર આવરીને રાખતા તો આજે આ સમસ્યા નહીં આવતી પહેલી વાત તો બીજી વાત કે અમે એકબીજાને આલવાનું ધીરે ધીરે કમ કરી દીધું અમારામાં એકબીજાને વેસમે વ્યવહાર કમ થઈ ગયો અમારા એકબીજા મેં છોટી મોટી વાતોનો અમારી જે સમૂહ જે બેઠતા હતા ને ઉઠક બેઠક કરતા હતા સોરા ઉપર બેહીને વાતે કરતા હતા તો હાજે જે અમારી જે બીજની જે વાતે થઈ જતી ઘરની વાતે થતી સમાજની વાત થતી એ વાતે એ બી કમ થઈ ગયું
1: હવે હવે
0: તો એની વજહ થકી ધીરે ધીરે ધીરે ધીરે પરિવર્તન આવ્યું ને આજે એ ચીજ ધીરે ધીરે અમારા સમાજ મેં કમ થઈ ગઈ હે તો હું આના મુકામાંથી કેવું ચાહી રહ્યો હું કે આનું બદલાવ એમ આવી શકે કે અમે પુનઃ જેટલું બી અમારું જે સમજી લો કે આતા અમે એક ફસલ ની વાત નથી કરતા આપણે તો 12 મહિનાની વાત કરે કેમ કે ભાઈ આજે ગૌશાળા નું બી મસ્ત થાય કે ગૌશાળામાં બડી સમસ્યા પેદા થઈ રહી હે કે ગૌ મોંઘી ચીજ હે તો કેનેક પાસે તો હે

0: ઘણા કાની વાતને આપે બતાડી દીધું હે કે હરતે પહેલાના ટાઈમે બીજાનું આદાન પ્રદાન થતું હતું ને એનું હું મહત્વ હતું ને હરતે આની સબ ચીજ મેં કમી આવી હે નાના હું નુકસાન થઈ રહે હે તો બાબુ કાકા આપનું ધન્યવાદ કરા હો કે આપ અમારે કાર્યક્રમ તક જોડે ને મને એટલી છી જાણકારી આલી
1: જે ગુરુની
0: ભાઈન બનુ જેમ કે હવે આપણા વ્યસ્ત મેં પ્રભુ કાકા જોડ્યા તક હતા ને એને આપણાને ઘણી અસલ તરીકા તકી ઘણા કાની વાતે બતાડી હે કે હરતે પહેલાના ટાઈમે જે મનક હતો એ બીજને સારવીને રાખતા હતા ને ફરાનું બીજ ફરા મિસ રહેતું હતું ને ગામનું બીજ ગામ મિસ રહેતું હતું જેમ કે મારે કને કોઈ બીજ ને હોવે તો હું બીજે મનકને મારું બીજ આલીને મને જે બીજ હોય એ મું લઈ લેતી હતી તો આવી જે ચીજ હતી એનમાં આપણી બજારની નિર્ભરતા કમ હતી તે એને સાથે આપણને ઘણા આકાનું લાભ ભી થતું હતું કેમ કે પૈસાની કમીને કારણ ઘણા આકાને જે ભાઈ બોન હે એ બીજ વિસાતું લાવે હે ને જે વખત આપણને બીજની જરૂરત રહે તે વખત આના બીજની બજાર મેં પૈસા બી ઘણા આકાને લે હે તો એવું મેં અગર આપણે આય પાય અગર આપણે બીજનું સંરક્ષણ કરીને રાખ તે આવી સબ ચીજને બળાવું આલ તો આપણે દેખો હો કે એક કિસાન ભાઈ જે હે એ કરજા તકી બી વસુ તો કુરે ને એને સાથે જે બીજ આપણે જાળવીને રાખ એ બીજ આપણે કહી શકો કે આપણે વિશ્વાસપાત્ર બીજ રહે કે આપણને એનું ખબર રહે કે આ બીજ ઉગેગા સુગેગા તેવામાં આપણે દેખો હો કે આ હંગરી ચીજે આપણા બદલે ઘણી જરૂરી હે તો આશા કરો હો કે આ હંગરી વાત આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું તો સૂટા તો પડો પણ સાથે પહેલા હમરી લઈ કોર ગીત મોરે પડો સૂટા

ભાઈ બોનું અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચવો અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3201. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ માટે એક ના વિષય ને હાથે તારુતી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: थारी में पासो लावो जूनू हवाद, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी ने मक्का, ताकत भी भरपूर ने पोषण भी पक्कू. बारती नु खवानो सोड़ो, देशी अनाज तकी नातू जोड़ो.
0: मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा. वागड़ रेडियो एवं वागधरा संस्था द्वारा जनहित में प्रसारित.
2: पप्पा पप्पा मारे भी भणवा जावू है, सोपड़ा थकी दोस्ती करवी है.
0: बस यही तो शुरुआत है बदलाव की. जब हर बेटी बेटा पढ़ेगा तभी तो गांव गांव आगे बढ़ेगा. होवे न कोई गरीबी रोके न कोई हालात रोके, शिक्षा तकी बदलेगा हर एक दाड़ो निरातर.
2: हिंडो स्कूल जा, आपड़े अपना भी अपना पूरा करो.
0: याद रखिए कलम की ताकत हर मुश्किल पर भारी है. हर बच्चे की पढ़ाई हम सबकी जिम्मेदारी है.
2: होवे जयवरे सब सोरा भणेगा तारे तो देश अगाड़ी बढ़ेगा.
0: शिक्षा नहीं तो सपना अधूरा, शिक्षा है हर बच्चे का पूरा हक.
1: वाग रेडियो वागधरा संस्था द्वारा जनहित में

0: અંજલિબોન ગીત ત્યાં આવ્યું પૂરું. અણા ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી રહ્યા આપણે આજને કાર્યક્રમ ઘુમરમી. જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણી બોનની હવે પંચાયતમાં હું ભાગીદારી રહે. ભાઈ બહેનો આ વતાડવું ચાંગે કે પંચાયત હું હે ને આણામાં આપણે બોનની ભૂમિકા હવે કેમ જરૂરી હે. આપણ અંજલિબોન દેખો હું કે આપણે ગામની જે સ્થાનીય સમસ્યા રહી વિની સમાધાન બલદે સબકતી મોટી ભૂમિકા રહી આપણે પંચાયતની. પંચાયતને માધ્યમ ગતિ આપણે દેખો હું કે આપણે ગામની વિકાસ ખાતે જોડીએ ઘણા અકને મુદ્દામાં આપણે ચર્ચા કરી શકો હું. જેમ કે સડક, નાલી, પાણી, સ્વચ્છતા, શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ, રોજગાર, સામાજિક સુરક્ષા ને ઘણા અક્કાની એવી સ્થાનીય જરૂરિયાતો રહી જે આપણ પંચાયત ખાતી અવિના સમાધાન કરી શકો હમ. પણ ભાઈ બહેનો કેવું ચાંગા કે આ સમસ્યા કેવલ આપણે ઘરના પુરુષી વર્ણનિસ નથી હેમ. જયારે પાણી લાવવું પડે તે આપણે ઘરની બોને પાણી તોકીને લાવે હે. આપણે બોનને હોતી સુવિધા કરવી પડે, ઘરને સોરો સાંભળવા પડે, પરિવાર સાંભળવું પડે, સ્વાસ્થ્ય સુવિધા આપણે દેખવી પડે. તે અણામાં અંજલિ બોન આપણે દેખો હા કે આપણે બોને હિ વી આપણે ગામની વિકાસની હું સમસ્યા હે વી વધારે સમજી હે. તે એવામ કેવો ચાંગા કે આપણે બોનની ભૂમિકા હે વે અણામાં ઘણી મહત્વપૂર્ણ હે.
1: હવે મનીષા બોન આપણે દેખો હા કે જેવી વખત ચુનાવ આવે તો આપણે બોન તકી મતદાનની જે ચીજે હે એ તો સબ કરાવે છે. પણ આપણી બોને ખાલી મતદાન કરવા ઉદ્દેશ સીમિત નથી, બલકી એ નિર્ણય કરતા ભી ભણી શકે. અક્સર ચુનાવના ટાઈમે આપણી જે બોનની ભૂમિકા હે એ ચર્ચામાં રહે હે. બોને વોટ આલે હે, મતદાન કરે હે ને આપણા પ્રતિનિધિનું ચુનાવ ભી કરે હે. પણ લોકતંત્રમાં મહિલાઓની ભૂમિકા કેવલ વોટ આલવા ઉદ્દેશ સીમિત નહીં રહેવી જોઈએ. મહિલાને ખબર હોવું જોઈએ કે પંચાયતમાં કયા કયા નિર્ણય લેવા જોઈએ, ગામના વિકાસ બદલે કઈ કઈ યોજનાએ ચાલી રહી હે, પંચાયતની બેઠક કારે થાય હે, ગ્રામસભા મેં ઈ એણની વાત હરતે રાખી શકે, ગામની પ્રાથમિક સમસ્યાઓને પંચાયતને હામે ઈ હરતે લાવી શકે ને સરકારી યોજનાઓનો લાભ બદલે કયા કયા મનક પાત્ર થઈ શકે ને એણનું દી આ ચીજે આપણે હરતે પુગાડી શક. આ સબ સવાલોને આપણી બોનોને સમજવું હોગા. અગર આપણી બોની એની સબ વાતને સમજે હે, એણનું ધ્યાન રાખે હે, તો સી વાસ્તવિક ભાગીદારી મજબૂત બનાવી શકે.
0: હવે અંજલિ બોન આયસ વાત કરે કે આપણે ગ્રામસભા રહે વણમે આપણે બોનની આવાજ હું રહે એની તે પણ દેખા કે આપણે ગ્રામસભા હે વે લોકતાંત્રિક જીવનની એક મહત્વપૂર્ણ મંચ રહે. ગામનો મનક હત્ત મળીને આપણે સમસ્યા ને આવશ્યકતા બલદે ગ્રામસભામાં આપણે વાત મીંદે હે. પણ આપણે દેખા કે ઘણા કાને બોને એવી રહે જે ગ્રામસભામાં જે સભા થાય વણમે ઉપસ્થિત થાય હે પણ આપણી વાત હે વે મેંદવા મેં ઝીઝક થાય હે વણને. એના ઘણા કાના કારણ થઈ શકે. જેમ કે આપણ આપણી બોને હવે બોલવા મેં સંકોચ કરી હે, વણને જાણકારી નથી રહેતી હે, પરિવારને સમાજનો દબાવ રહે આપણે બોનમાંથી. આપણે બોનની આ સોચ રહે કે પંચાયતમાં તો ખાલી આપણે ઘરના પુરુષો જ બોલે હે ને સાર્વજનિક રૂપ ખાતી બોલવાનું વણને અનુભવ નથી રહેતું હે, આપણી વાતને મહત્વ નથી આલતી ને ડરી હેમ. એવામાં પણ દેખ કે આપણી બોને હવે આપણી સમસ્યાને આપણી ગામની જે સમસ્યા રહી હે વી વતાડીશ નથી પાતી. જેન ખાતી આપણે દેખ કે વી સમસ્યા હે વી ગ્રામસભાને હામો આવતી નથી. જેન કારણ ખાતી આપણે દેખ કે જે સમસ્યા હે એનું સમાધાન નથી મળી પાતું.
1: હવે મનીષા બોન આપણને આ સોચને બદલવું હોગા કે આપણી બોનને અને વાતને સમજવું હોગા કે ગ્રામ સભામાં એણની આવાસ એટલી જ મહત્વપૂર્ણ હે જેટલી ગામના બીજા મનકની. અગર આપણી બોને ગામમાં પાણીની સમસ્યા દેખી હે તો એ આપણા પંચાયતની હામે આ વાત રાખી. અગર આંગણવાડીમાં કોઈ સુવિધાની કમી હે તે સવાલ ઉઠાવી શકે. અગર સ્કૂલમાં શૌચાલય ને પેયજલની સમસ્યા નથી તો ઈ વાત આપણે અઘડી આપણને પુગાડવી હે. અગર ગામની સડક ખરાબ હે તો એમાં હુદારની માંગ આપણને કરવી હોગા તો જ આપણે મનીષા બોન લોકતંત્ર જે હે એ મજબૂત બનેગા. કેમ કે અગર આપણે આપણી વાતને અઘાડી નહીં પુગાવંગા તો સરકારને હું ખબર પડેગા કે હરતે આ ચીજે ખરાબ થઈ રહી હે. આપણે આવાજ ઉઠાવંગા, એનાનું સમાધાન ખોજીને વાત આગળ લઈ જંગા તો સમાધાન મેરી પાગા.
0: હવે અંજલિ બોન તો આના વિષયમાં તે કાર્યક્રમને માધ્યમ કરતી આગે બી આપણે ભાઈ બોન કરતી વાતે રીંગા. પણ કાર્યક્રમમાં અભી હમણાં ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: કે પુરુષસ દેખાતા જઈ રત એ આપણી બોનને જોડવાની કોશિશ કરી હૈ. આજે મહિલાએ જે હિ એ ગ્રામ પંચાયત મેં બે હિ વિકાસ તકી જુડે મુદ્દા માતે ચર્ચા કરે હૈ, યોજનાને હમઝે હૈ ને ગામની જરૂરતને હામે રાખવામાં ભી મદદ કરી રહી હૈ.
1: હવે અંજલિબોન આયે આપણ વાત કરે કે આપણે જે બોને સરપંચ બને હે એની હું જિમ્મેદારી હે એની, તે આપણે દેખા હે જ્યારે આપણે બોને સરપંચ બને હે વણા હમે ઘણા અકાની જિમ્મેદારી રહે. જેમ કે સરપંચ બનવું ખાલી એક પદ નથી હે બોનો, આણામાં આપણી રહે જિમ્મેદારી રહે, જવાબદેહી આપણે રહે, નેતૃત્વ રહે વો આપણું રહે. એવામાં આપણે દેખા હે કે અંજલિબોન એક બોન જ્યારે સરપંચ બનેગા તેમને કામકાજ ભી સંભાળવા પડે હે, વણે પંચાયતનું બજેટ વિકાસનો જે કાર્ય રહે વી યોજનાએ સ્થાનિય પ્રશાસન સંબંધિત જે પ્રતિક્રિયા રહી વે બી હાસિલ કરવાની પ્રયાસ કરવા જોઈએ હે. ને અંજલિબોન જરૂરત પડવા માટે આપણે બોનને અધિકારી અને બીજા મનકરે હે વણખતી બી જાણકારી લેવી જોઈએ. આપણે દેખા કે ગામને મનકખતે સંવાદ કરવો જોઈએ હે. આપણે બોને આપણે જે યુવા સાથી હે કિસાન ભાઈ બોન હે આપણે જે ગઢલ મનકહી ને આપણે સોર હિ વર્ણન સબની સમસ્યા સાંભળવો જોઈએ. ને બોને સબખતી મહત્વપૂર્ણ વાત આ હે કે નિર્ણય લેવા ખતી પહેલે વણામાં આપણે હોતા ગામની ભાગીદારી હે વે સબખતી મહત્વપૂર્ણ હે.
0: હવે મનીષા બોન આયે સવે વાત કરો કે પંચાયતની મહિલાઓની વાસ્તવિક સમસ્યા હું હે, તો આપણે દેખા હોત કે આપણી બોનની ભાગીદારી એટલું જરૂરી હે પંચાયતમાં, કેમ કે એ ઘણા કાની સમસ્યાને આપણે કને રહીને દેખે હે. જેમ તકી આપણે દેખા હો કે જો મનક બારતે તકી એની સમસ્યાને દેખે હે તે પૂરે તરીકા તકી એની સમસ્યાને નથી સમજી શકતા. ઉદાહરણ બલ્લે ગામમાં પાણીની સમસ્યાની વાત કરો તો પુરુષ તો કહી શકે કે ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ હે, પર આપણી બોને બતાડી શકે કે પાણીના સ્ત્રોત ઘર તકી કેટલી દૂરી માટે હે, કેટલી લંબી લાઈન લાગે હે ને પાણી લાવવામાં રોજે કેટલું ટાઈમ આપણે આમસ સલ્યું સા. એની સાથે શૌચાલયની સુવિધા, સ્કૂલોમાં સૂર્યની સુરક્ષા, આંગણવાડીની સ્થિતિ, પ્રસવની ટાઈમ સ્વાસ્થ્ય સુવિધા, ઘરેલુ હિંસા, પોષણ, મહિલાઓના રોજગાર તકી જુડી જે વિષય હે એ આપણી બોને અગાડી લઈ જઈ શકે ને એના બદલે સમાધાન ભી લાવી શકે. કહી શકો કે આપણી જે બોને હે એ ભાગીદારી નિભાવેગા તો જમીન તકી જે જુડી ચીજે હે એ હામે આવેગા ને મનકની અણા સબ ચીજે તકી રાહત ભી મળી પાગા.
1: હવે અંજલિબોન આયસ અગર વાત કરે કે અણામાં આપણે પરિવાર રહે વિનેની સહયોગની કેમ જરૂરત હે એની, તો આપણે દેખા હે કે આપણે બોને હે પંચાયતમાં ભાગીદાર બનવા બદલે પરિવારનો જો સહયોગ રહે વો ઘણો મહત્વપૂર્ણ રહે. જ્યારે આપણે બોન પંચાયત મેં બેઠક કરવા જઈ રહી હે તે વણામાં આપણે પરિવારે સમર્થન કરવું જોઈએ. અગર આપણે બોનને કઈ સવાલ પૂછવા જઈ રહી હે તે વણાને રોકવાને બજાય આપણે પ્રોત્સાહિત કરવું હે. આપણે દેખા કે આપણા ઘરના પુરુષને આપણે પરિવારના અન્ય સદસ્ય જે રહી વણને સમજવું જોઈએ કે આપણે બોને જે રહી એવી સાર્વજનિક ભાગીદારી મેં આપણે પરિવારને ગામને હિત બદલે કામ કરી રહી હે. ને એને સાથે કેવું ચાંગા કે આપણે ઘરના સોરે રહી વર્ણને બી આપણે માને જે કામ કરી રહ્યું વણામાં સક્રિય ભાગીદારી આલવી જોઈએ હે. જેણ કદી આપણે દેખા કે આપણે જે જિમ્મેદારી રહી ને વ્યવહારિક જે પરિવાર સાથે સંબંધ રહી વી બી મજબૂત થાય હે.
0: હવે મનીષા બોન આપણે બોનને કેવું ચાંગા કે મહિલા નેતૃત્વનું અર્થ આસ નથી કે કેવળ આપણે કુર્સી માટે જઈને બેસ. નેતૃત્વનું અર્થ હે કે આપણે સમસ્યાને હમસ, મનકની વાતને સાંભળો, સહી સવાલ પૂછ, સમાધાન તરાશ અને એની સાથે જિમ્મેદારી લો ને જરૂરત પડવા માટે સહી વાત માટે આવાજ ઉઠાવ. મહિલા નેતૃત્વ તારે જ મજબૂત થા ઘર સહી વખત કેવલ બોન પ્રતિનિધિ બનીને નહીં કે બલકી સક્રિય નિર્ણય કરતા બનેગા ને હામે આવેગા. જઈ વખત પંચાયતમાં આપણી બોનોની સક્રિય ભૂમિકા રહેગા તો ગામનો વિકાસ જે હે એ અસલ તરીકા થઈ શકેગા. એટલે ભાઈ બોનો પંચાયત કેવલ એક સરકારી સંસ્થા નથી, આ આપણા ગામની સમસ્યા ને આપણા ગામના ભવિષ્ય તકી જોડું મંચ હે ને આનું ભવિષ્ય બનાવવામાં આપણી બોનોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હે. અગર આપણી બોને કાનમાં આવાજ ઉઠાવેગા, ગ્રામ સભામાં જાયેગા, પંચાયતની બેઠકની જાણકારી લેગા, આપણી સમસ્યાને સ્પષ્ટ રૂપ તકી રાખેગા, બીજી મહિલાને બી હાથે જોડેગા તો જ આપણે દેખંગા કે પરિવર્તન આવી શકેગા. ઓર યદિ પુરુષ હે તો એ આપણા પરિવારમાં આપણી બોનોને અગાડી લાવવાનું કાર્ય ભી કરી શકી. કેમકે જઈ વખત મહિલા જે હે એ નિર્ણય પ્રક્રિયામાં ભાગ લે હે તો કેવલ એક મહિલા જ અગાડી નથી પડતી, બલકી એનું હિત તો પરિવાર અગાડી વધે હે. જે જઈ વખત પરિવાર અગાડી વધે હે તો ગામ અગાડી વધે હે ને ગામ અગાડી વધે હે થઈ વખત મજબૂત ને સમાવેશી સમાજનું નિર્માણ થઈ શકે હે.
1: હવે અંજલિબોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો ખાતે ઘણા અક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ ખાતે છૂટો પડવાનો. છૂટો તે પડે પણ સાથે ખાતે પહેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હવે